0: 어이.
1: 어?
0: 너 깨가리고.
1: 깨가리.
0: 가나 간장 버리다니. 줄리자.
1: 가나 간에 먼저냐, 어머니.
2: 러이오다. 브레시엠 띠바이를 보시면서 띠야. 브레시 왔으니까 졸려야 됐어.
1: 스왔으니 졸릴 거야, 나. 이스파니 그 덧세 띠야를 본 졸려 봐. 벌써만 일주일 뒤에 자. त्यो पनि आफ्नो आफन्त र आफ्नो परिवारसँग टाढा बसेर याद गर त पोसाल कति रमाइलो भएको थियो
3: हो।